नमस्कार, 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं अमदावाद केन्द्र छे। આજે મંગળવાર જ્યેષ્ઠા માસની દિનાંક 12 શક સંવત 1948, તારીખ 2 જૂન સન 2026, સવારના 5:58 થઈ ચૂકી છે। અમારી આજની સભામાં આપનું સ્વાગત છે। પ્રારંભ કરીએ મંગળ ધ્વનિથી।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અબ્રહમ ભગત તથા સાથીદારોના સ્વરમાં આરતી, રચયિતા શિવાનંદ સ્વામી. આ સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સમાપ્ત થયો.

0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે લાગણીનું ઝરણું અને વક્તા વૈદ વત્સલ વસાણી.
1: પળે પળ પ્રવાહી થઈને વહેવાની ભાવના એટલે લાગણી. અહંકારી લોકોના હૃદયમાંથી લાગણીનું ઝરણું ફૂટી શકતું નથી. અહંકારી લોકો તો કાળભીંડ પથ્થર જેવા હોય છે. પથ્થર તોડીએ ત્યારે જે પોચી જમીન આવે, બે પથ્થર વચ્ચેનો જે પોચો થર હોય છે, એમાંથી જ પાણીનો પ્રવાહ વહે છે. વ્યક્તિ જ્યારે અહંકાર છોડે, હૃદયને પોચું અને પ્રવાહી કરે, ત્યારે અંદરથી આપોઆપ લાગણીનું ઝરણું વહેવા લાગે છે. ઝરણાને કોઈ અવરોધ નડતો નથી. અનેક અવરોધોને પાર કરીને જ એ આગળ વધે છે. હૃદયમાં જો લાગણી હોય તો એ અનેક અંતરાયોને પાર કરીને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોને વિકસાવીને લીલાછમ કરે છે. લાગણી વગરનું જીવન સૂકી ધરતી જેવું છે. એમાં શક્યતા તો ઘણી છે, પણ કશું જ એમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી. લાગણીનું ઝરણું વ્યક્તિના સૂકા હૃદયમાં વિનાશ લાવે છે. ઝરણું જેમ નિર્મળ જળથી બીજાની પ્યાસ બુજાવે, તેમ લાગણીભર્યું હૃદય પોતાના પ્રિયજન માટે તૃપ્તિનું નિમિત્ત બને છે. ઝરણું પ્રકૃતિનું એક સુંદરતમ સ્વરૂપ છે. કલકલ નાદથી એ પ્રકૃતિને મુખરિત કરે છે. તેમ વ્યક્તિના હૃદયમાં જો લાગણીનું ઝરણું ફૂટે તો એનું જીવન સંગીત, ઉલ્લાસ અને તૃપ્તિથી ભર્યું બની જાય છે. ઝરણું અનેક અવરોધ વચ્ચેથી પણ માર્ગ કરીને ઉછળતું કૂદતું કલકલ નાદ સાથે આગળ વધે છે. તેમ લાગણીભર્યું હૃદય જીવનની કોઈ પણ પરિસ્થિતિમાંથી માર્ગ કરી, માર્ગમાં આવતા હરકોઈની પ્યાસ બુજાવી, પ્રસન્નતા અને હળવાશ સાથે નદી અને સમુદ્રની તલાશમાં નીકળી પડે છે. પથ્થરથી ભરેલા પહાડ વચ્ચેથી પણ ઝરણું પ્રગટ થાય છે. કૂવો ખોદીએ અને ધરતીના પેટાળમાંથી સરવાણી નીકળે એ તો સમજાય એવી વાત છે, પણ પહાડ કે જ્યાંથી પાણી તરત વહી જાય છે તેના પેટાળમાંથી પણ ઝરણું વહે તો એ એક આશ્ચર્ય છે. લાગણીનું ઝરણું કઠોરમાં કઠોર હૃદયમાં પણ વિનાશ અને સૌંદર્યને જન્માવે છે. પ્રત્યેક વ્યક્તિની અંદર લાગણીનું ઝરણું જન્મજાત મોજૂદ છે, પણ આપણે એને બહાર આવવા દેતા નથી. નાનું બાળક જન્મે ને થોડું મોટું થાય ત્યારે એ પ્રેમાળ જ હોય છે. એના મનમાં રાગ દ્વેષ કે ભેદભાવ નથી હોતો, પણ આપણે જેને મારું તારું કે પરાયા પોતિકાનો ભાવ શીખવીએ છીએ, ફલાણા સાથે બોલાય, ફલાણા સાથે ન બોલાય, એ આપણી હેસિયતના નથી, વગેરે વગેરે. ધર્મના નામે, નાત જાતના નામે, કાળા ગોરાના નામે, ગરીબ તવંગરના નામે, શિક્ષિત અશિક્ષિતના નામે, ઠેર ઠેર આપણે એવી દિવાલો ઊભી કરી દીધી છે કે વ્યક્તિના હૃદયમાં જે લાગણીનું ઝરણું છે તે નૈસર્ગિક રીતે આગળ વધી ન શકે. ઠેર ઠેર એને અટકવું જ પડે. સમાજ, સંસ્કાર, કુળની પરંપરા, રીતરિવાજ આ બધાના નામે લાગણીના ઝરણાને ફૂટતું કે આગળ વધતું અટકાવી દેવામાં આવે છે. લાગણી પર પણ આપણા સમાજમાં કેટલો બધો પ્રતિબંધ છે. લાગણીના ઝરણા વચ્ચેથી આ બધા અવરોધ હટાવી દઈએ તો જીવન અને જગત કેટલું સુંદર બને. પાનખરને બદલે વસંત, યુદ્ધને બદલે ઉત્સવ, વિનાશને બદલે વિકાસ, વિધ્વંસની જગ્યાએ નવસર્જન, લોકોની છાતીમાં ખંજર ભોંકવાને બદલે એકબીજાને છાતી સરસા ચાંપીને જીવવા લાગશે. જીવનમાં પ્રતિસ્પર્ધા ને વેરઝેર વધે એવું શિક્ષણ તો આપણે નાનપણથી આપીએ છીએ, પણ સમાજમાં સર્વત્ર પ્રેમ વધે એ માટે આપણે શું કરીએ છીએ? ક્યાંક પણ પ્રેમ દેખાય, પ્રેમનું ઝરણું કલકલ કરતું વહેવા લાગે તો આપણે એને રોકી દઈએ છીએ. એના માર્ગમાં શક્ય તેટલા તમામ અવરોધ ઊભા કરીએ છીએ જેનાથી લોકો નજીક ન આવે. પણ બને છે એવું કે લાગણીનું ઝરણું જો એકવાર પણ ફૂટી ગયું, ચાલતું થયું, તો એ ક્યાંય રોકાશે નહીં. ગમે તેવા અવરોધ પાર કરીને પણ એ આગળ વધશે. જેમ પાણી પાસે પોતાની એક શાંત શક્તિ છે, કાળમીંડ શિલાઓને તોડીને રેતીના કણમાં ફેરવી નાખે છે, તેમ લાગણીના ઝરણા પાસે પણ પોતાની એક આગવી શક્તિ છે, એ પણ માર્ગ કરી જ લે છે. પ્રત્યેક વ્યક્તિની

0: અંદર પ્રેમનું ઝરણું તો છે જ, માત્ર વચ્ચેના અવરોધને હટાવવામાં આવે તો આપોઆપ એ પ્રગટ થશે. દર્પણ તો છે જ, માત્ર દર્પણ પરની ધૂળ ઝાપટવાની છે. જગતને આજે લાગણીશીલ લોકોની જરૂર છે, કેમ કે માણસ રોજે રોજ લુખો, સૂકો, બુઠો અને લાગણીહીન બનતો જાય છે.
1: લાગણીનું ઝરણું, આ વિષય પર વાર્તાલાપ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. વક્તા વૈદ વત્સલ વાસાણી. અમૃતધારા કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: યાદો કી મહેક, બાતો મેં ઘુલેગી આત્મીયતા કી રોલી. દો જૂન વિવિધ ભારતી કે સજીવ પ્રસારણ મેં આયેંગી અપને અભિનય સે હમ સબકો મોહિત કરને વાલી મશહૂર અભિનેત્રી હિમાની શિવપુરી.
2: નમસ્કાર, મેં હું હિમાની શિવપુરી और मैं आपसे मुखातिब हो रही हूँ विविध भारती के सखी सहेली कार्यक्रम की वर्षगांठ पर 2 जून को.
1: जी हाँ, हिमानी शिवपुरी होंगी हमारी विशेष सखी. 2 जून सखी सहेली की वर्षगांठ पर हम जलाएंगे स्मृतियों के दीप.
3: बधाई हो बधाई जन्मदिन की तुम.
1: जश्न के गुब्बारे उड़ेंगे हिमानी जी के संग. हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,262 કરોડ રૂપિયાની રાજ્યમાં જીએસટીની આવક થઈ. 5 દિવસની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. આજથી અમદાવાદની સાબરમતી નદીમાં 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે. રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને સાયબર ગુનેગારોની કમર તોડી નાખવાના ઉદ્દેશ સાથે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા. તમામ શહેરના પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. તેમજ નાગરિકોની પરસેવાની કમાણી સેરવી લેતા સાયબર ઠગો સામે આક્રમક રીતે અભિયાન ચલાવવાની વ્યૂહરચના ઘડાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025માં સફળતા મેળવનાર રાજ્યના 35 યુવા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે UPSCની આખી યાદીમાં કોઈ એકાદ ગુજરાતીનું નામ ભાગ્યે જોવા મળતું હતું, પરંતુ આજે 35 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. તેમના કાર્યકાળમાં જ પીપાને વિશેષ મહત્વ આપી અનેક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમણે 15-20 વર્ષ પહેલા જે વિઝન રાખ્યું હતું તેના પરિણામે આજે કોઈપણ રાજ્ય સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓમાં સૌથી વધુ એટલે કે 35 ઉમેદવારો એક જ વર્ષમાં પાસ થયા છે. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો પ્રારંભ થતાં અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વિદેહ ખરેએ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજન અંગે વિગતો રજૂ કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું વિદેહ ખરેએ જણાવ્યું હતું.
1: ફિલ્ડ એન્યુમરેશનની પ્રક્રિયા શરૂ થાય છે. એના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 455 ગામોમાં અને 6 નગરપાલિકા જેની અંદર એન્યુમરેટર્સની સૂચન થયા છે, એની અંદર સુપરવાઇઝર્સની પણ નિમણૂક થઈ છે. આ જે પ્રક્રિયા શરૂ થશે એમાં 32 પેરામીટરની અંદર દરેક ઘરે જઈને અમારા ફિલ્ડ એન્યુમરેટર્સ આ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરશે.
0: રાજ્યમાં જીએસટીની આવકમાં મે માસ દરમિયાન ધરખમ વધારો નોંધાયો છે. આ આવકમાં 16% વધારા સાથે કુલ 7,262 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે. આ આવક સરેરાશ રાષ્ટ્રીય દરના 3.2% ગ્રોથ કરતાં વધુ છે. વેટમાં 2,717 કરોડ, વિદ્યુત શુલ્કમાં 998 કરોડ અને વ્યવસાય વેરામાં 22 કરોડની આવક થઈ છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની આગાહીની અસર વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે જોવા મળી હતી. અમદાવાદમાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઘણા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, જેને કારણે વીજળી ડૂલ થતાં અંધારપાટ છવાયો હતો. મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કડાણા તાલુકાના માલવણ ધરોડા રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં બાઇક સવાર 2 યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. લુણાવાડા જિલ્લા સેવા સદન કચેરીનો એક માર્ગ વૃક્ષ પડવાને કારણે બંધ કરાયો હતો. છોટાઉદેપુર અને જેતપુર તાલુકામાં વાતાવરણમાં પલટો નોંધાયો. ભારે પવનને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, ચોટીલા, લીમડી સહિતના વિસ્તારોમાં ભારે પવનની ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે પવન સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું. જોકે જિલ્લાની આંબાવાડીઓમાં હજુ પણ કેરીનો થોડો પાક બાકી હોય ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ હોવાની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવી હતી. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી 2-3 દિવસમાં કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.
2: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ

0: વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દેશભરમાં JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ટોચ પર રહેલા વિદ્યાર્થીઓએ પોતાના સફળતાના મંત્ર જણાવતા કહ્યું કે તનતોડ મહેનત જ સફળતાની ચાવી છે. વાંચનમાં સુસંગતા, મોક ટેસ્ટ, શિસ્તને કારણે તેમને આ સફળતા મળી છે. સુરતની ટોપર્સ ઉન્નતિ જૈને ભારતભરમાં 525મો રેન્ક મેળવ્યો હતો. તેણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરિણામથી તે ખુશ છે.
1: જબ સ્ટાર્ટ કિયા થા લાઈક 11th મે મેને મેઇનલી પ્રિપરેશન સ્ટાર્ટ કી તબ તો પતા હી નહીં થા પૂરી તરહ સે સારી ચીજે ધીરે ધીરે આલન કે થ્રુ પતા ચલી ઓર ફિર હમને જો પઢાયા ઉસકો વાપસ અચ્છે સે દેખના પઢના ઓર ઉસ પે વર્ક કરના વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મોક ટેસ્ટ બહોત ઇમ્પોર્ટન્ટ હોતા ક્યોંકિ આપકો ફિર ઉસસે પતા ચલતા કે કિસ તરહ કા એક્ઝેક્ટ આપ ફીલિંગ આપ એક્ઝામ મે એક્સપીરિયન્સ કરોગે વો આપકે માઇન્ડ કો સ્ટ્રોંગ કરને મે બહોત હેલ્પ કરતા હૈ ઓર અપને આપકો એસેસમેન્ટ ભી મિલતા હૈ કે મે કહાં ગલત જા રહી હું ક્યા ગલત કર રહી હું.
0: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો, ઘોઘલી ઘાટ માર્ગના વિયરો તેમજ પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા કામો બાંધકામો અંગે સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સૌપ્રથમ વઘઈ તાલુકાના ખાતર ગામે ખાતર 3 ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે આગામી 5 જૂનથી 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાયેલ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં આ આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી, જે અંતર્ગત સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિર સહિતના ઉજવણીના કાર્યક્રમો યોજાશે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વાર્ષિક આયોજન જાહેર થયું છે. રાજ્યની કોલેજો 15મી જૂનથી શરૂ થશે, જ્યારે પ્રથમ વર્ષના નવા સત્રોનો 1 જુલાઈથી આરંભ થશે. મેડિકલ, ઇજનેરી, ફાર્મસી અને પ્રોફેશનલ કોર્સ સિવાયના અન્ય અભ્યાસક્રમોના શૈક્ષણિક કાર્યનો આરંભ આ કેલેન્ડર મુજબ થશે. 2 ડિસેમ્બર સુધી ચાલનાર આ સત્રમાં 8 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી પરીક્ષા આટોપી લેવાની રહેશે, જ્યારે 5 થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. દ્વારકાધીશ મંદિરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે યાત્રિકોની ભારે ભીડને ધ્યાને રાખીને આજથી 15 જૂન સુધી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિર સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે હવેથી સવારે 5:30 વાગે મંગળા આરતી થશે.
2: મોટી સંખ્યામાં ભક્તોની સંખ્યા જે દર્શનાર્થે પધારે છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી દ્વારકાધીશ મંદિરના પૂજ્ય પૂજારીશ્રીઓએ નક્કી કરેલ છે કે આવતીકાલ તારીખ 2 જૂન 2026 થી પવિત્ર પુરુષોત્તમ માસના અંત સુધી એટલે કે 15 જૂન 2026 સુધીના દિવસો દરમિયાન સવારે મંગળા 5:30 થશે અને સવારે મંગળા દર્શન 5:30 થી 8 દરમિયાન ખુલ્લા રહેશે. તો એ પ્રમાણે તમામે દર્શનનો લાભ લેવા માટે વિનંતી છે.
0: રાજ્યમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારીની સીઝન બંધ કરી દેવામાં આવે છે, ત્યારે માછીમારીની સીઝન પૂર્ણ થતાં માછીમારો આ સમયગાળા દરમિયાન તેમની બોટોનું સમારકામ કરશે. સીઝન પૂરી થતાં જ માછીમારોએ પોતાની બોટોને બંદર પર લાંગરવાની શરૂઆત કરી દીધી છે. આડી માસની બંધ સીઝનમાં માછીમારો પોતાની બોટમાં વિવિધ સમારકામની કામગીરી કરે છે, તેમજ આવતા વર્ષ માટે બોટ માલિકો ખલાસી અને ટંડેલ માટેની પસંદગી કરી તેઓ સાથે આખા વર્ષનો કરાર કરે છે. નવસારી જિલ્લામાં હાઇવે, હોટલ અને GIDC વિસ્તારોમાં જિલ્લા ટાસ્કફોર્સની ટીમે દરોડા પાડી 14 બાળ કામદારોને મુક્ત કરાવ્યા હતા. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ જિલ્લા ટાસ્કફોર્સની ટીમે વિવિધ વિસ્તારોમાં આકસ્મિક રેડ અને રેસ્ક્યુની સઘન કામગીરી હાથ ધરી 14 બાળ કામદારોને મુક્ત કરાવી 7 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને મહેસાણાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIમાં કુલ 5256 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. 2 વર્ષના અભ્યાસક્રમ માટે આગામી 23 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. વિસનગર નોડલ હેઠળ 6 અને મહેસાણા નોડલ હેઠળ 4 ITIમાં આ બેઠકો હાલ ઉપલબ્ધ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,262 કરોડ રૂપિયાની રાજ્યમાં GST આવક થઈ. 5 દિવસની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. આજથી અમદાવાદની સાબરમતી નદીમાં 5મી જૂન સુધી મહાસફાઈ અભિયાન અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં

આ 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: પોલીસ?
1: મિસ સીમા
0: જી,
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
2: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
1: અરે
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો, પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
2: હાય.
4: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

0: અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરાર BTAના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્યિક વિભાગના અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. 3 ફેબ્રુઆરીના રોજ બંને પક્ષોએ BTAના પ્રથમ તબક્કા માટે માળખાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકાએ 7 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને BTAના પ્રથમ તબક્કાના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જેને વચગાળાનો વેપાર કરાર પણ કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ન્યાયાધીશોને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: વિધિ મંત્રાલય દ્વારા જારી અધિસૂચના કે અનુસાર પંજાબ ઓર હરિયાણા ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શીલ નાગુ, બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા, જમ્મુ કાશ્મીર ઓર લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અરુણ પલ્લી કો પદોન્નત કિયા ગયા હૈ. વરિષ્ઠ અધિવક્તા વેંકિતા સુબ્રમણી મોહના કો ભી સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશ નિયુક્ત કિયા ગયા હૈ. કેન્દ્ર સરકાર ને પિછલે મહિને એક અધ્યાદેશ જારી કર કાનૂન મેં સંશોધન કિયા થા. ઇસકે અંતર્ગત મુખ્ય ન્યાયાધીશ કે અલાવા સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશો કી સ્વીકૃત સંખ્યા 33 સે બઢકર 37 કર દી ગઈ થી. અંકિત કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે પ્રાચી બાજપેઈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દાઓના પર વિગતવાર વાતચીત કરી હતી. આ ચર્ચામાં વેપાર, સંરક્ષણ, સરહદ વ્યવસ્થાપન, સંસ્કૃતિ સહિત અન્ય ક્ષેત્રોનો સમાવેશ થયો હતો. ગઈકાલે વાતચીત બાદ મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ તેમના સુરક્ષા હિતોને પ્રતિકૂળ પ્રવૃત્તિઓ માટે પ્રદેશના દુરુપયોગને રોકવા મહત્વ પર ભાર મૂક્યો હતો.
2: Both sides underscored the importance. दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है. ग्रोथ एंड प्रोस्पेरिटी इन द रीजन.
0: ઉત્તર પ્રદેશ સરકારે હમીરપુર જિલ્લામાં બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 અલગ અલગ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી છે. જિલ્લા વહીવટીતંત્ર અને ઉત્તર પ્રદેશ બ્રિજ કોર્પોરેશન હેઠળની સમિતિઓએ 6 લોકોના મોતની ઘટનાની વ્યાપક તપાસ શરૂ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે હમીરપુર અભિષેક ગોયલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચાયેલી 3 સભ્યોની તપાસ સમિતિ, જેનું નેતૃત્વ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કરે છે, તે ઘટના સાથે સંબંધિત તમામ વહીવટીય તકનીકી અને પ્રક્રિયાગત પાસાઓની વિગતવાર તપાસ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED પંજાબના રામનગર ખાતે સ્થિત જ્ઞાનસાગર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની 14 સત્તાવાર મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષાદળો દ્વારા શેરુવાલી નામની વિશાળ સંયુક્ત શોધ કામગીરીના ગઈકાલે 10મા દિવસે પણ ચાલુ રહી. સંવેદનશીલ સરહદી પટ્ટામાં દેખરેખ અને આતંકવાદ વિરોધી પગલાં ચાલુ રાખીને સેના દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ કામગીરી વચ્ચે એક વરિષ્ઠ સેના કમાન્ડરે ગઈકાલે નિયંત્રણ રેખા LOCના વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેથી પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી શકાય. કોર્પ્સ કમાન્ડરે આગળના આર્મી રાષ્ટ્રોની સરહદનું રક્ષણ કરવા માટે ભારતીય સેનાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરતા તેમણે LOC પર અસરકારક પ્રભુત્વ સુનિશ્ચિત કરવા માટે સતત તકેદારી અને ઓપરેશનલ શ્રેષ્ઠતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. અમેરિકા

નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ

0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કર્યા પછી અને મધ્યસ્થી દ્વારા લેબનોન આતંકવાદી જૂથ સાથે વાતચીત કર્યા પછી ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ બંધ કરવા સંમત થયા છે. ટ્રમ્પે નેતન્યાહુ સાથેની વાતચીત પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં આની જાહેરાત કરી હતી. નેતન્યાહુ સાથેની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું કે બેરૂતમાં કોઈ સૈન્ય જશે નહીં અને જે પણ સૈનિકો તેમના માર્ગે છે તેમને પહેલાથી જ પાછા મોકલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હિઝબુલ્લા સંમત થયા છે કે તમામ ગોળીબાર બંધ થશે, કે ઇઝરાયેલ તેમના પર હુમલો કરશે નહીં અને તેઓ ઇઝરાયેલ પર હુમલો કરશે નહીં. ઈરાને કહ્યું છે કે લેબનોનમાં હિઝબુલ્લા સામે ઇઝરાયેલી હુમલાઓ તહેરાનના અમેરિકા સાથેના યુદ્ધ વિરામને જોખમમાં મૂકી શકે છે. વિદેશ પ્રધાન અબ્બાસ અરાચીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેનો કરાર સ્પષ્ટપણે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ વિરામનો હતો અને એક મોરચે તેનું ઉલ્લંઘન એ તમામ મોરચે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન છે. અગાઉ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાન સમર્થિત હિઝબુલ્લા દ્વારા રોકેટ અને ડ્રોન હુમલાના જવાબમાં બેરૂતના દહીદમાં આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરવામાં આવ્યા હતા. ત્યારબાદની સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન સાથે વાતચીત ઝડપી ગતિથી ચાલ્યું છે અને કહ્યું હતું કે તેમણે નેતન્યાહુ અને હિઝબુલ્લાના પ્રતિનિધિ સાથે પણ વાત કરી છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે 2026 એશિયન ગેમ્સ પહેલા ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ TOPS ડેવલપમેન્ટ ગ્રુપમાં 22 રોવર્સનો સમાવેશ કર્યો છે. કુલ 22 રોવર્સ હવે 6 બોટમાં ટોપ્સ ડેવલપમેન્ટ ગ્રુપનો ભાગ છે. આ રોવર્સ અનેક બોટ કેટેગરીમાં ભારતીય રોવર્સની સ્થિતિને મજબૂત બનાવવાનો આ બીજો પ્રયાસ છે. આ રોવર્સ હવે એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપ સર્કિટ સહિત રોઈંગ ધરાવતી મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયારીઓ કરશે. ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વન વિભાગે મુલાકાતીઓને ખીણની સમૃદ્ધ જૈવ વિવિધતા અને દુર્લભ વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણમાં સહયોગ કરવા અપીલ કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર વેલી ઓફ ફ્લાવર્સ હાલમાં 300થી વધુ પ્રજાતિઓના ફૂલો અને દુર્લભ વનસ્પતિઓનું ઘર છે. ફોરેસ્ટ રેન્જ ઓફિસર ચેતના કંઠપાલે જણાવ્યું હતું કે ખીણ 31 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.
1: जून से 31st ऑफ अक्टूबर तक ओपन रहती है. पहले बार इसकी डिस्कवरी फ्रैंक स्माइथ ने की थी 1931 में, जब वो कॉमेट के एक एक्सपीडिशन से लौट रहे थे. उसके बाद वो वैली दोबारा आई 1937 में, और 1938 में उन्होंने एक बुक पब्लिश की जिसका नाम था वैली ऑफ फ्लावर्स. 2005 में यूनेस्को द्वारा वैली ऑफ फ्लावर्स को वर्ल्ड हेरिटेज साइट डिक्लेयर किया गया.
0: હોકીમાં ભારતે ગઈકાલે જાપાનના કાકામીગહારામાં મેન્સ અંડર 18 એશિયા કપના ત્રીજા પુલ એ મેચમાં કોરિયા પર 4-1 શાનદાર વિજય મેળવ્યો. કેપ્ટન કેતન કુશવાહાએ 3rd અને 36th મિનિટમાં 2 ગોલ કરીને ટીમનું નેતૃત્વ કર્યું. 5th મિનિટમાં વરિન્દરસિંહે બીજો ગોલ કર્યો, જ્યારે શાહરૂખ અલીએ 54th મિનિટમાં શક્તિશાળી સ્ટ્રાઇક કરીને કોરિયાનો એકમાત્ર ગોલ 21st મિનિટમાં કેપ્ટન યુન જોંગે કર્યો. ભારતે મજબૂત શરૂઆત કરી. શરૂઆતની 5 મિનિટમાં જ 2 ગોલની લીડ મેળવી. પેનલ્ટી કોર્નર પછી કુશવાહાએ રીબાઉન્ડથી ગોલ કરીને શરૂઆત કરી હતી. આ જીત સાથે ભારતે પુલ એમાં કોરિયા અને જાપાન સાથે 6 પોઈન્ટની બરાબરી કરી લીધી છે. દરેક પુલમાંથી ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. ભારત આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, ઈરાને અમેરિકા સાથેની વાર્તા અટકાવી, હોર્મુઝ ફરી બંધ. દિવ્ય ભાસ્કર લખે છે, જી એડવાન્સ 9 વર્ષમાં સૌથી વધારે 32% વિદ્યાર્થી સફળ, આઈઆઈટીની દરેક સીટ માટે 3 ઉમેદવાર. અને સ્થાનિક સમાચારોમાં રાજ્યના વાતાવરણમાં પલટાના અને ઉર્જા વિભાગના અધિકારીના ઘરે દરોડાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. જેરોકામાં પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. 8:15 ત્રિવેણી, 8:30 ચિત્રલોક, સવારે 9:30 આજ કે ફનકાર, આજે સવારે 10:02 સાંભળશો ફોન ઇન કાર્ય

કાર્યક્રમ હેલો હેલો આજની કડી પ્રસ્તુત કરશે હેમાંગી વાણિયા. 11:02 થીમ આધારિત કાર્યક્રમ દિલ સે, 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. બપોરે 12:05 યાદો કી મહેફિલ, 1 સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર, 2 ત્રિવેણીનું પુનઃ પ્રસારણ તથા 2:35 ગુજરાતી ગીત સુગમ સંગીતનો કાર્યક્રમ, 3 સખી સહેલી, 4 પીટારામાં સેહતનામા.

સાંજે 5 વાગે સરગમ, 5:30 સુરીલી સાંજ, 6 વાગે સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ, 7 વાગે ફોજી જવાનો માટેનો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જયમાલા.

રાત્રે 8 વાગે હવા મહેલ, 8 વાગીને 15 મિનિટે ઝરોખા અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક પ્રસારિત થશે. 9 વાગે સાંભળશો આપ કે લીએ 9:30 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10 વાગે છાયાગીત તથા 10:30 મિનિટે સાંભળશો ઢલતી જાય રાત.

0: ઝેરોખામાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર.
1: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ, અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
0: સવારના 8 થવા જાય છે. થોડી ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
2: એક જમાને મેં હુકમ સિંહ કો ઘર વાલે કુરકુર દાસ બુલાતે થે, ક્યોંકિ લાઇટ પંખે ચાલુ દેખતે હી વો સબ પર ચિલ્લાને લગતે થે,
3: અરે રમુઆ યે પંખા કે ખુલ્લા છોડા, બિજલી કા બિલ ક્યા તેરા બાપુ ભરેગા.
2: પર આજ ઉન્હે સબ પ્યારે લાલ બુલાતે હૈ, ક્યોંકિ જબ સે ઉન્હોને સોલર પેનલ લગવાયા હૈ તબ સે મીટર કી સુઈ ભી ચૈન સે સોતી હૈ. ઓર હુકમ સિંહ ભી. પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના આજ હી રજિસ્ટર કરે pmsuryaghar.gov.in પર.
4: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં મુનીશ શર્મા. મુખ્ય સમાચાર. મ્યાંમાર કે રાષ્ટ્રપતિ ઉ મિન આઉં

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ. સેન્સેક્સ 280 અને નિફ્ટીમાં 95 અંક સુધીનો ઘટાડો. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તર પ્રદેશ સરકારે હમીરપુરમાં બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઈડીએ પંજાબના રામનગર ખાતે સ્થિત જ્ઞાનસાગર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની 14 સત્તાવાર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી. જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓને શોધવા શેરુવાલી નામની વિશાળ સંયુક્ત શોધ કામગીરી 10મા દિવસે પણ યથાવત. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. સીબીએસઈએ ધોરણ 12ની ઉત્તરવહીઓના ગુણના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે પોર્ટલ સક્રિય કર્યું. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. મ્યાનમારના રાષ્ટ્રપતિએ કહ્યું, મ્યાનમાર તેની જમીનનો ઉપયોગ ભારતના સુરક્ષા હિતો વિરુદ્ધ થવા દેશે નહીં. આજથી ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુઅલ અકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. રાજ્યમાં મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,262 કરોડ રૂપિયાની જીએસટીની આવક થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025માં સફળતા મેળવનાર રાજ્યના 35 યુવા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો. જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની

0: કામગીરીનું નિરીક્ષણ કર્યું. રાજકોટ જિલ્લાના 19 ગામમાં પાણી પુરવઠાને લગતા 69.84 લાખના વિવિધ કામો શરૂ કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી. અમદાવાદની સાબરમતી નદીમાં આજથી 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે. દ્વારકાધીશ મંદિરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આજથી 15 જૂન સુધી સવારે 5:30 વાગે મંગળા આરતી થશે. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે 2026 એશિયન ગેમ્સ પહેલા ટાર્ગેટેડ ઓલિમ્પિક સ્પોડિયમ સ્કીમ ડેવલપમેન્ટ ગ્રુપમાં 22 રોવર્સનો સમાવેશ કર્યો. અને હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત કરીએ છીએ શ્રોતા મિત્રો સાથેના સંવાદ અને એમના પસંદગીના ગીતોથી સબર એવો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
2: હેલો હેલો
3: હેલો હેલો કુછ તો બોલો.
2: આપકી બાતે આપકી આવાજ.
4: હેલો આકાશવાણી.
2: આપકી પસંદ આપકા અંદાજ.
5: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
2: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
1: સૌ શ્રોતા મિત્રોને તમારી રેડિયો મિત્ર હેમાંગીને નમસ્કાર. કેવું નહીં, આ કાળઝાળ ગરમીમાં એક ઠંડા પવનની લહેરકી મળી જાય ને તો જાણે કૂવો ખોદતા સોનું મળ્યા જેટલો આનંદ થાય. અને એમાં પણ જો વરસાદ પડે તો મજા જ પડી જાય. પણ શ્રોતા મિત્રો, ચોમાસું બેસવાને હજુ થોડા દિવસો બાકી છે, એટલે ત્યાં સુધી આ ગરમીમાં પોતાની કાળજી રાખવાનું ના ભૂલતા, નહીંતર બીમાર થશો અને વરસાદને માણી પણ નહીં શકો. અને હા, ચોમાસા પરથી યાદ આવ્યું કે હવે પર્યાવરણ દિવસ આવી રહ્યો છે, તો આપણે બનતા પ્રયાસો કરીને માત્ર એક દિવસ પૂરતું જ નહીં પરંતુ વધુમાં વધુ દિવસ પર્યાવરણની કાળજી રાખીએ, જેથી આબોહવા પણ સચવાય અને આપણા ખેડૂત મિત્રોની ખેતી પણ. કારણ કે પર્યાવરણ સારું તો આબોહવા, અને આબોહવા સારી તો આપણે સૌ સારા. એટલે પ્રદૂષણ ના ફેલાવીએ, પર્યાવરણ બચાવીએ. અને તમારા મનપસંદ એવા ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોની શરૂઆત કરીએ. હેલો હેલો
6: હેલો વિદ ભારતી,
1: કોણ વાત કરી રહ્યા છો તમે?
6: મહેશભાઈ પંજાબી.
1: મહેશભાઈ પંજાબી, ક્યાંથી વાત કરો છો?
6: હા, અમદાવાદ રહું છું. આજે નડિયાદથી કરું છું.
1: નડિયાદથી કરો છો? શું કામ કરો છો તમે?
6: હું મ્યુઝિક ટીચર છું, સંગીત શિક્ષક છું.
1: સંગીત ટીચર છો, તો તમે સંગીતોના માસ્ટર કહેવાવ નહીં?
6: હા, ચાલે એવું કે.
1: તો તમે જ્યારે આકાશવાણી પર સંગીતો સાંભળો છો ત્યારે તમને કેવી મજા પડે છે?
6: અરે બહુ મજા આવે છે.
1: બરાબર.
6: સવારે દુઃખદ સમાચાર સાંભળ્યા. સુમન કલ્યાણપુરજી નું અવસાન થયું. સુમન કલ્યાણપુર ગાયિકા. એક ગીત છે કંકણ મેં ભગવાન પિક્ચર નું, અપને પિયા કી મેં બની રે જોગનિયા. રાજસ્થાની ટ્યુન જેવું એ ગીત છે, એ મારું ફેવરેટ ગીત છે.
1: જે તમે આજે સાંભળવા ઈચ્છો છો?
6: હા,
1: તમારું પસંદગીનું ગીત તમને સંભળાવીએ.

0: હેલો હેલો વિવેક ભારતી
1: હેલો હેલો વિવેક ભારતી પરથી જ હું વાત કરું છું.
0: હેલો,
1: કોણ વાત કરો છો?
0: હું સલીમભાઈ વાત કરું છું, જમાલપુર ટીપાવર માંથી.
1: બરાબર, શું કામ કરો છો તમે?
0: હું રિક્ષા ચલાવું છું ભાઈ, બધા કાર્યક્રમો નિયમિત સાંભળું છું.
1: બરાબર,
0: ને બધા કાર્યક્રમ તમારા બહુ સરસ આવે છે, વર્ષોથી હું સાંભળું છું. લગભગ 40 વર્ષ મને વિવિધ ભારતી સાંભળતા નહીં, ને હવે 90 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે વિવિધ ભારતી. ને ઘણી બધી શુભકામનાઓ છે કે અમને તરક્કી કરતો રહે, કે અમને સારોમાં સારો મનોરંજન આપતો રહે, ને જ્ઞાનનું આપતો રહે વિવિધ ભારતી, એવી શુભેચ્છાઓ છે.
1: તમારો ખૂબ ખૂબ આભાર આટલા બધા આશીર્વાદ આપવા માટે.
0: તમારો એક સાથીદાર છે આ વિવિધ ભારતી.
1: શું વાત છે! એટલે એવું કહી શકાય કે જયારે જયારે પણ તમે સફર કરો છો, જયારે જયારે તમે રિક્ષા ચલાવો છો.
0: સાચી વાત છે, અમારે રેડિયો ચાલુ જ હોય છે રિક્ષામાં, હું સાંભળતો જ રહું છું. હેલો વિવિધ ભારતી છે, હેલો સહેલી છે, સખી સહેલી છે, ભૂલે વિસરેલી સવારે 7:30 વાગે આવે છે. પછી અત્યારે પાછો મનચાઈ ગીત પ્રોગ્રામ ચાલુ કર્યું. એ પેલા એ કાંતા ગુપ્તા આવતા હતા, પછી અહેમદ વસી, લડ્ડુલાલ મેણા, ત્યાંથી અમે લોકો સાંભળીએ છીએ. અમારો આખો ઘર સાંભળે છે વિવિધ ભારતી.
1: શું વાત છે!
0: આટલી બધી રેડિયોની ચેનલો આવી છે, પણ વિવિધ ભારતીમાં જે મનોરંજન મળે છે ને એ બીજી કોઈ ચેનલમાં નથી મળતું. તો અમારે બીજે વિવિધ ભારતીના અલાવા કોઈ રેડિયો વાગતો જ નથી. ને અત્યારે તો ત્યારે મોબાઈલનો જમાનો છે કે લોકો મોબાઈલની એપ પર બધા ગીતો સાંભળે છે, પણ અમને આ નથી ગમતું. અમે નિયમિત રીતે રેડિયો સાંભળીએ જ છીએ.
1: તમારો ખૂબ ખૂબ આભાર.
0: ટાઈમથી ફોન લગાડું છે, આજે જઈને મારો નંબર લાગ્યો છે. એવી ચાલુ ગાડીમાં તો અત્યારે જો ગાડી સાઈડમાં પાર્ક કરીને વાત કરું છું તમારી જોડે.
1: એ બહુ સરસ મજાની વાત છે. તમે આના પરથી એક મેસેજ પણ લોકો સુધી પહોંચાડ્યો છે કે જ્યારે પણ તમે ફોન પર વાત કરો છો ત્યારે ખાસ કરીને તમે સાઈડમાં ઊભા રહીને વાત કરો, અને કે ગાડી ચલાવતા. એ બહુ સરસ મેસેજ તમે લોકોને આપ્યો છે.
0: જે નિયમો છે ટ્રાફિકના કે જે પણ નિયમો હોય એનું પાલન કરવું આપણા માટે બહુ જરૂરી છે. એ ફરજ છે આપણી, એક નાગરિકતાની ફરજ કહેવાય છે.
1: ચોક્કસ ચોક્કસ. અને એ વસ્તુમાં કેવું કંઈ ઓછું નથી કે તમારા રિક્ષાનું પહેલું પેસેન્જર અમારું વિવિધ ભારતી હશે અને તમારા ઘરનું સભ્ય પણ. કયું ગીત તમે સાંભળવાનું પસંદ કરશો આજે?
0: અમે બધા ગીતો સાંભળીએ છીએ અને અમારે ત્યાં વિવિધ ભારતી ચાલુ જ હોય છે. હું રિક્ષા પર સાંભળું છું, એ લોકો ઘરે સાંભળે છે.
1: શું વાત છે!
0: મારી પસંદનું એક ગીત સાંભળવાનું છે, નજર લગે ના સાથીઓ.
1: તમારો ખૂબ ખૂબ આભાર, સંભળાવીએ તમને પસંદગીનું ગીત.

0: હેલો, નમસ્કાર બેન.
1: નમસ્કાર, કોણ વાત કરી રહ્યું છે?
0: તાલુકો કોંકરે, જિલ્લો બનાસકાંઠા, ગામ રતનગઢ, નવા રવિયાણાથી ઠાકોર નાતાજી સ્વરૂપજી બોલું છું. મંડળમાંથી
1: બોલો બોલો, શું કામ કરો છો તમે?
0: ખેતીવાડી છે બેન, ને પશુપાલન છે.
1: તો આ વખતે ખેતી બરાબર થઈ કે નહીં?
0: સારી છે, બાજરી બીજું બધું સારું છે, અને કરિયાણા સ્ટોર દુકાન છે.
1: બરાબર, તો હવે જે વરસાદ આ વખતે પડશે, તો તમારી વરસાદને લઈને શું છે કે કેવો વરસાદ પડે તો તમને મજા પડે?
0: ખૂબ મજા આવે. અમારે ચારા ના વાળવા પડે, બોર ના હાંકવા પડે, ફુવારા ના હાંકવા પડે. અમારે બધે ફુવારાથી ભરતી છે ખેતી.
1: શું શું ખેતી કરો છો તમે? કયા કયા ધાનની?
0: અત્યારે બાજરી હારામ હારી વાયેલી છે, હાફ પાક લીધો છે.

0: આવશે, પછી મગફળી વાવશો.
1: કેટલા વર્ષોથી તમે રેડિયો સાંભળો છો?
0: 2001 થી હોબળો છું, હું નિયમિત આકાશવાણીનો શ્રોતા મિત્ર છું. હવે મારે ફિલ્મ હોબળોથી ખુદા ગવાની.
1: ખુદા ગવાનું કયું ગીત સંભળાવું એમનું તમને?
0: રબ કો યાદ કરો એક ફરિયાદ કરો.
1: તો તમને સંભળાવીએ તમારા પસંદગીનું આ ગીત.

0: હેલો,
1: હેલો હેલો, નમસ્કાર.
0: નમસ્તે.
1: કોણ વાત કરો છો તમે?
0: હું દીપક બોલું છું, ગાંધીનગરથી.
1: બોલો બોલો, તમે કામ શું કરો છો?
0: હું એક ન્યૂઝ એપ્લિકેશનમાં કન્ટેન્ટ રાઇટર છું.
1: બરાબર.
0: છેલ્લા અમુક સમયથી હું સાંભળતો હોઉં છું આકાશવાણી પર.
1: બરાબર. તો મને એ કહો કે અત્યારે જ્યારે ગાંધીનગર, અમદાવાદ દરેક જગ્યાએ ગરમીનો પ્રભાવ વધારે છે, તો ગરમી વિશે તમે શું કહેવા ઈચ્છો છો?
0: ગરમીનો ઉકળાટ તો અતિશય છે. હવે બસ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવે તો થોડીક ઠંડક થાય.
1: તો આજે તમારા પાસે

0: નમસ્કાર.
1: નમસ્કાર, કોણ વાત કરો છો?
0: હું ધીરજ રબારી વાત કરું છું.
1: ક્યાંથી વાત કરો છો?
0: અમદાવાદ. અમારું ગામ છે ડેર પાટણ.
1: બરાબર.
0: હું અમદાવાદ વિવિધ ભારતી તેમજ અમદાવાદ વડોદરાનો નિયમિત શ્રોતા છું અને આકાશવાણીની 90 વર્ષની જે પ્રસારણ યાત્રા છે એમાં આકાશવાણી વિવિધ ભારતી અમદાવાદનું યોગદાન બહુ જ રહેલું છે. એમાં જૂના એનાઉન્સરીઓ, અત્યારના એનાઉન્સરીઓ, ટેકનિકલ ટીમ તેમજ વિવિધ ભારતી પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
1: તમારો ખૂબ ખૂબ આભાર.
0: આદરણીય ચેતનભાઈ જાની જે ગઈકાલે નિવૃત્ત થયા 31 તારીખે, એમને શ્રોતાઓથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સમયાંતરે શ્રોતાઓને એમની સેવાઓ આપશે એવી આશા રાખી અમે.
1: તમારો સંદેશ હું એમને ચોક્કસથી પહોંચાડીશ. મને પહેલા એ કહો કે તમે કામ શું કરો છો?
0: હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું અને સમયાંતરે આકાશવાણી સાંભળું છું. એમાં ખાસ કરીને આપણા અમદાવાદ વિવિધ ભારતી તેમજ પ્રાઇમરી ચેનલના કાર્યક્રમો સાંભળું છું.
1: બરાબર. તો આજે તમે કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
0: જે 1 જૂન જન્મ થયા હોય એમને જન્મદિવસની શુભેચ્છા આપતું કોઈ પણ ગીત હોય તો રજૂ કરશું.
1: ચોક્કસથી. તો તમને સંભળાવીએ તમારા પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો વિવિધ ભારતી કાર્યક્રમ.
1: હેલો હેલો, નમસ્કાર.
0: નમસ્કાર,
1: શું નામ છે તમારું?
0: હા, હું અમદાવાદ કર્મભૂમિ ફાર્મ હાઉસ થી કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ
1: કનુભાઈ, કેમ છો તમે?
0: બસ મજામાં છે. અમદાવાદમાં કેવી ગરમી છે મેડમ?
1: અમદાવાદમાં તો કાળઝાળ ગરમી કહેવાય, બફારો પણ કહેવાય, અને ક્યાંક ક્યાંક લોકો વરસાદની પણ રાહ જોવે છે. તમને કેવી લાગે છે ગરમી?
0: મને અહીંયા ફાર્મ હાઉસમાં તો અમારે વાડી જેવું છે એટલે બધા ઝાડો છે એટલે ગરમી થોડી છે ને ઓછી લાગે છે. એટલે અહીંયા છે ને ગરમી થોડી ઓછી લાગે છે, બધું પાણી બાણી બધું વગેરે પીવડાઈએ ને બધા ઝાડવાઓને, એટલે થોડી ગરમી નથી લાગતી, બહુ નથી લાગતી.
1: બરાબર. તો ફાર્મ હાઉસમાં તમે ખેતી કરો છો કે શું કરો છો?
0: હું પોતે બ્લાઇન્ડ છું, મને દેખાતું નથી, પણ એમ કે અહીંયા ફાર્મ હાઉસ વાડી છે ને અહીંયા ત્યાં આગળ ને મારા ભાઈની અમે સાથે રહીએ છીએ બધા.
1: બરાબર. તો તમે કેટલા વર્ષોથી રેડિયો સાંભળો છો?
0: લાંબા સમયથી રેડિયોનો શોખીન છું હું, કારણ કે મારા 93 સાલથી હું રેડિયો સાંભળું છું મેડમ.
1: બરાબર.
0: ખાસ કરીને તમે આ પ્રોગ્રામ

0: ચાલુ કર્યો ને એમાં મને વધારે આનંદ આવ્યો.
1: શું વાત છે, તમને આનંદ આવ્યો એટલે અમને તમારા કરતા બે ગણો વધારે આનંદ આવ્યો.
0: હા મેડમ, મારે ગીત સાંભળવું હતું.
1: કયું ગીત સાંભળવું તમને?
0: મારે ગીત સાંભળવું હતું, લાડલા પિક્ચર નું ગીત સાંભળવું છે. અને ગીત ના શબ્દ છે, તેરી ઉંગલી પકડ કે ચલા માં કે આચલ મેં પલા.
1: તો તમારું આ પસંદગીનું ગીત તમને સંભળાવીએ.

0: હા, મારો રેડિયો અત્યારે ચાલુ. માં મારી બેબી જીવી છે, એ પણ રેડિયામાં બધા જૂના અને નવા બધા સોંગ આવે ને, તે એને પણ બહુ જ સાંભળવાની આમ ઈચ્છા થાય.
1: બરાબર. કેટલા વર્ષની છે તમારી દીકરી?
0: મારી બેબી છે 22 વર્ષ.
1: 22 વર્ષની, શું વાત છે. આ વસ્તુ બહુ જાણીને આનંદ થાય કે આજનું જે યુવા વર્ગ છે એને પણ રેડિયો એટલો જ ગમે છે જેટલો તમને ગમે છે.
0: મારો રેડિયો તો શું મારે ચાલુ જ હોય. મારી મમ્મી છે ને અત્યારે યુએસએ છે. મારી મમ્મીને મારે મારી મમ્મીને યાદમાં ઊંચી મેળી તે મારા સંતની મારી મમ્મીને સાંભળવાની ઈચ્છા હતી.
1: બરાબર.
0: મારું આ ગીત મુજે જ કેમ કે તું સારો સારો તારો નંબર લખું 110%.
1: તો તમારા મમ્મીને તમે કોઈ વાત કહેવા માંગો છો આ ગીત સાથે?
0: બહુ જ યાદ કરું છું ને, લગભગ વર્ષથી આવી જ નથી. મારી બેબીના મેરેજ હતા પણ તો એ આવી ના શકી. એટલો મોટો પ્રસંગ હોવા છતાં પણ નથી આવી મારી.
1: તો તમારા મમ્મીને તમે કેટલો પ્રેમ કરો છો?
0: મારી મમ્મીને તો ભાઈ મારે પાંચ કઈ પણ વસ્તુ હોય તો મારી મમ્મી.
1: જાગૃતિબેન, તમારા મમ્મી આ વસ્તુ સાંભળીને બહુ જ ખુશ થશે કે એમની દીકરી એમને આટલો બધો પ્રેમ કરે છે, એને આટલું બધું મિસ કરે છે. તો એ જલ્દીથી તમારી પાસે આવશે. અને જાગૃતિબેન, તમારા મમ્મીની જે તમે ઈચ્છા પૂરી કરવા માંગો છો એ પસંદગીનું ગીત તમને સંભળાવું.

0: હેલો,
1: હેલો, વિવિધ ભારતી
0: હા વિવિધ ભારતીમાંથી વાત કરું છું.
1: બોલો, કેમ છો? મજામાં?
0: તમે કેમ છો? હું મજામાં છું.
1: હા, અમે પણ મજામાં.
0: શું નામ છે તમારું?
1: મારું નામ જાગૃતિ છે.
0: ક્યાંથી વાત કરો છો તમે?
1: અમદાવાદ.
0: અમદાવાદથી. શું કામ કરો છો હાલ તમે?
1: હાઉસ વાઇફ.
0: કેટલા સમયથી રેડિયો સાંભળો છો?
1: લગભગ ખાસા વર્ષથી.
0: બરાબર. તમે જ્યારે રસોઈ કરતા હશો ત્યારે પણ રેડિયો સાંભળતા જ હશો?

આ ગીત સાથે જ આજનો ફોનિન કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે આજનો આ કાર્યક્રમ સૌને ગમ્યો હશે. અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10 થી 11 વાગે અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો 079 27 5 42 6 72.

0: 72. અમારો બીજો નંબર છે 079-27-5-41-9-42. આ નંબર પર અમને ફોન કરો, અમારી સાથે સંવાદ કરો અને સાંભળો તમારા મનપસંદ ગીતો. તો શ્રોતા મિત્રો, હવે તમારી રેડિયો મિત્ર હેમાંગીને રજા આપશો. ફરી મળીશું આવતા સપ્તાહે. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
5: ભારત કા ગમ એક્સપર્ટ.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: न्यू वर्ष। जी हाँ दोस्तों, आज न्यू वर्षे पण अडिखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खळ खळ वहेता झरणानो नाद જેમ મનમોહક હોય છે તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણી

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ. સેન્સેક્સ 125 અને નિફ્ટીમાં 60 અંક સુધીનો ઘટાડો. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેલંગાણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. ગૃહમંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરાયા. ઉત્તરપ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર શહજાદ ભટ્ટી સાથે સાંઠગાંઠના આરોપસર આઝમગઢના એક યુવકની ધરપકડ કરી. ઇટલીમાં આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. અમેરિકાએ મેક્સિકોથી દક્ષિણ કેલિફોર્નિયા સુધીની ભૂગર્ભ ટનલમાંથી 1 ટનથી વધુનો માદક પદાર્થ જપ્ત કર્યો. આજથી ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુઅલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના કેશરગંજ ખાતે રાત્રિસભામાં ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો. અમદાવાદની સાબરમતી નદીમાં આજથી 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન. નવસારી જિલ્લામાં હોટલો અને જીઆઈડીસી વિસ્તારોમાં જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે દરોડા પાડી 14 બાળ કામદારોને મુક્ત કરાવ્યા. સીબીએસઈએ વિદ્યાર્થીઓ માટે ગુણની ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે પોર્ટલ સક્રિય કર્યું. ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-5500 જાહેર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. અને ભારત અંડર 18 હોકી એશિયા કપની અંતિમ પુલ મેચમાં આજે ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલસે. મિત્રો, આજનો આ કાર્યક્રમ સમર્પિત રાજ કપૂરને. રાજ કપૂર મહાન ફિલ્મ મેકર, હિન્દી ફિલ્મોમાં તેમનું ઘણું મોટું

નામ છે, સ્થાન છે, અને એમણે એક ખૂબ મોટું સીમાચિહ્ન ઊભું કર્યું છે. તેમણે અભિનેતા તરીકે તો ખૂબ નામ કાઢ્યું જ હતું, પણ તે સિવાય નિર્માતા અને નિર્દેશક તરીકે પણ તેમણે ઘણું નોંધપાત્ર કામ કર્યું છે. આવો સાંભળીએ તેમની ફિલ્મોમાંથી લીધેલા કેટલાક ગીતો. આરંભ કરીએ સંગમ ફિલ્મના ગીત સાથે. લતા મંગેશકર, મુકેશનો સ્વર, શૈલેન્દ્રના બોલ, શંકર જયકિશનની ધૂન.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: અને આવો હવે સાંભળીએ મુકેશના સ્વરમાં મેરા નામ જોકર ફિલ્મનું ગીત, શૈલેન્દ્રના બોલ, શંકર જયકિશનની ધૂન।

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ફિલ્મ સત્યમ શિવમ સુંદરમનું, સ્વર છે લતા મંગેશકરનું, ગીતને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને બોલ છે આનંદ પક્ષીના.

મિત્રો, આ સાથે થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે અહીં સમાપ્ત કરીએ છીએ. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. દોસ્તો, આજે છે ભારતીય સિનેમાના મહાન દિગ્દર્શક એવા મણિરત્નમની જન્મ જયંતિ. તેમનું પૂરું નામ ગોપાલ રત્નમ સુબ્રમણ્યમ છે, પરંતુ તેઓ મણિરત્નમ નામથી સમગ્ર વિશ્વમાં જાણીતા છે. તેમનો

મિત્રો, આજે ઇલૈયારાજા, જે ભારતીય સંગીત જગતના સૌથી મહાન અને પ્રતિભાશાળી સંગીતકારોમાંના એક છે, તેમની છે જન્મદિવસ. તેમનો જન્મ 2 જૂન 1943ના રોજ તમિલનાડુ રાજ્યના પન્નાઈપુરમ ગામમાં થયો હતો. તેઓ ખાસ કરીને દક્ષિણ ભારતીય ફિલ્મોના સંગીતકાર તરીકે જાણીતા છે, પરંતુ તેમનું સંગીત સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં લોકપ્રિય છે. તેમના કેટલાક પ્રસિદ્ધ ગીતો આજે પણ લોકો ખૂબ જ પસંદ કરે છે. તેઓએ પ્રેમ, દુઃખ, આનંદ અને પ્રકૃતિ જેવી લાગણીઓને સંગીત દ્વારા સુંદર રીતે વ્યક્ત કરી છે. તેમની ધૂનો સાંભળતા જ લોકોને દિલની શાંતિ અને આનંદ મળે છે. કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. તેમણે જ સંગીતબદ્ધ કરેલ ફિલ્મનું નામ છે સદમા. સ્વર છે સુરેશ વાડેકરનો, શબ્દો છે ગુલઝારના.

મિત્રો, હમણાં જ આપે આરાધના ફિલ્મનું ગીત સાંભળ્યું. સ્વર હતો કિશોર કુમારનો, સંગીત શબ્દો હતા આનંદ બક્ષીના.

દોસ્તો, કાર્યક્રમના અંતમાં આપને સંભળાવીએ નાઇટ ઇન લંડન ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને આનંદ બક્ષીના શબ્દો છે.

મિત્રો, આ સાથે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અહીં સમાપ્ત કરીએ છીએ. 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હમણાં થોડીક જ ક્ષણોમાં બરાબર 12 વાગે આપ સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને હોદ્દાના શપથ લેવડાવ્યા. આ સાથે ન્યાયાધીશોની સંખ્યા 34થી વધીને 38 થઈ. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના નાયબ રાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજિટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી. ગૃહમંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026 સૂચિત કર્યા. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફારો રજૂ કરાયા. આરોગ્ય મંત્રાલયે ઇબોલા અંગે એડવાઇઝરી જાહેર કરી. છેલ્લા 21 દિવસમાં ઇબોલા પ્રભાવિત દેશમાંથી મુસાફરી કરી હોય અને તાવ, માથાનો અને સ્નાયુઓમાં દુખાવો, ઉલટી અથવા અસ્પષ્ટ રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાય તો તરત જ પોતાને આઇસોલેટ કરીને હેલ્પલાઇન નંબર 1075 પર સંપર્ક કરવા જણાવ્યું. ભારત 4 અને 5 જૂને વારાણસીમાં બીજી બ્રિક્સ કલ્ચર વર્કિંગ ગ્રુપ બેઠકની યજમાની કરશે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના ડેજેઓન પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં 5ના મોત અને 2 ઇજાગ્રસ્ત. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આરંભ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની કાંસ્ય પ્રતિમાનું લોકાર્પણ કરાયું. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થયા હોવાના અહેવાલ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, હવે સાંભળશો આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 12:05 સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ અને ત્યારબાદ 1 વાગે રજૂ કરીશું કાર્યક્રમ સુરીલા સફર. બપોરના 2 વાગે સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 2:35 ગુજરાતી સુગમ ગીતો. ત્યારબાદ 3 વાગે સાંભળશો કાર્યક્રમ સખી સહેલી.

0: ચાર વાગે કાર્યક્રમ પિટારામાં આજે રજૂ થશે સેહતનામા. મિત્રો, સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમમાં 90s થી ઉપરના બોલિવૂડના હિન્દી ફિલ્મના ગીતો માણશો. 5:30 સુરીલી સાંજમાં ગુજરાતી ફિલ્મી અથવા તો ગેર ફિલ્મી ગીતો રજૂ કરીશું. હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 વાગે. 7 વાગે સાંભળશો કાર્યક્રમ જયમાલા. રાત્રિના 8 વાગે રજૂ કરીશું કાર્યક્રમ હવા મહેલ. 8:15 નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. ત્યારબાદ રાત્રિના 9 વાગે સાંભળશો કાર્યક્રમ આપકે લીએ. રાત્રિના 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગે સાંભળશો કાર્યક્રમ છાયા ગીત. અને ત્યારબાદ 10:30 રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત. મિત્રો, આથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર.
1: ये है विविध भारती, देश की सुरीली धड़कन. लीजिए प्रस्तुत है कार्यक्रम यादों की महफिल.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક. અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓએ ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
1: ભારત સરકાર જનજાતિય સમુદાય કે યુવાઓ કો આગે બઢાને કે લિયે અનેક યોજનાઓ કે માધ્યમ સે નિરંતર પ્રયાસ કર રહે હૈ. છાત્રવૃત્તિ યોજના કેવળ આર્થિક સહાયતા નહીં હૈ, એ યુવાઓ કે સપનો કો પંખ દેને કા માધ્યમ હૈ. એ ઉન યુવાઓ કે જીવન મે નઈ સંભાવનાઓ કા દ્વાર ખલતી હૈ, જિન મે પ્રતિભા તો હોતી હી હૈ પરંતુ સંસાધનો કા અભાવ ઉન્હે આગે બઢતે રોકતા થા. લેકિન મુજે યે જાનકાર પ્રસન્નતા હુઈ કી આપને સે અનેક યુવાઓ ને વિભિન્ન
0: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ન્યાયાધીશ શીલ નાગુ, શ્રી ચંદ્રશેખર, સંજીવ સચદેવા, અરુણ પલ્લી અને વરિષ્ઠ વકીલ વી મોહનાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારો વટહુકમ 2026 જાહેર કર્યાના અઠવાડિયા બાદ આ શપથ સમારોહ યોજાયો હતો, જેમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવી છે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્ય વિભાગમાં અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિન્ચ કરી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે

વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજિટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી હતી. બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પરથી નજીકથી કામ કરવા સંમત થયા હોવાનું પણ ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ સ્કેન કરેલ ઉત્તરવહીઓમાં સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટેનું પોર્ટલ આજથી શરૂ કર્યું. આ પોર્ટલ 6 જૂન સુધી ખુલ્લું રહેશે. એક નિવેદનમાં સીબીએસઈએ જણાવ્યું કે આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ જ મેળવી શકશે જેમણે તેમની મૂલ્યાંકન કરેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલ નકલ મેળવી છે. બોર્ડે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર આધાર ચકાસણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળકો પાસે આધાર નથી તેમના માતા પિતા, સંબંધીઓ અથવા વાલીઓની આધાર વિગતોનો ઉપયોગ કરી શકાશે. સીબીએસઈના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ પૂરી પાડવામાં આવેલી સ્કેન કરેલ નકલોમાં જોવા મળેલ ખામીઓની ચકાસણી માટે પ્રતિ ઉત્તરવહી 100 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે પુનઃમૂલ્યાંકન માટે પ્રતિ પ્રશ્ન 25 રૂપિયા ચૂકવવા પડશે. ફી ફક્ત યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવા ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને ગુણની ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે કેવી રીતે અરજી કરવી તે અંગે પગલાં દર પગલાંની સૂચનાઓ માટે ટ્યુટોરિયલ વિડીયો કાળજીપૂર્વક જોવાની સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશીઓ સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેમાં ઇમિગ્રેશન અને વિદેશીઓ નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરવામાં આવ્યા છે. આ સુધારો ભારતમાં આગમનના 180 દિવસની સમાપ્તિ પહેલાં કોઈપણ સમયે નોંધણી પૂર્ણ કરવાની રહે છે. અગાઉ 180 દિવસની અવધિ સમાપ્ત થયા બાદ 14 દિવસની અંદર નોંધણી પૂર્ણ કરવાની રહેતી હતી. જોકે આ સમયગાળા પછી મોડી નોંધણી હવે ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં જ મંજૂરી આપવામાં આવશે. ભારતે આફ્રિકામાં જાહેર આરોગ્ય તૈયારીઓને સહાય આપવા અને ઇબોલા પ્રતિભાવ પ્રયાસોને મજબૂત બનાવવા માટે બીજીવાર તબીબી સહાય મોકલી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે આ સહાયમાં રક્ષણાત્મક ગિયર, ડાયગ્નોસ્ટિક અને મોનિટરિંગ સાધનો, દવાઓ અને પોષણયુક્ત પુરવણીઓનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 43 ટનની આ શિપમેન્ટ આફ્રિકન યુનિયનના સભ્ય દેશોમાં જાહેર આરોગ્ય તૈયારીઓને વધુ સક્ષમ બનાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તેલંગણાએ વર્ષોથી નવીનતા અને વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે તેલંગણાએ તેના લોકોની સર્જનાત્મકતા, નવીનતા, સખત મહેનત અને સ્થિતિસ્થાપકતા દ્વારા રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલંગણાના લોકો તેમની સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતા માટે પ્રખ્યાત છે. રાજ્ય એક મહાન ઇતિહાસ અને ભવ્ય સંસ્કૃતિ ધરાવે છે, જે હિંમત, નિશ્ચય અને સંઘર્ષની ભાવનાના પ્રતીક તરીકે ઊભું છે. નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય થયો. પ્રજ્ઞાનંદા રમેશ બાબુએ ક્લાસિકલ મેચમાં અલીરેઝા ફિરોઝાને, જ્યારે ડી ગુકેશે આર્માગેડન મેચમાં વેસ્લી શોને હરાવીને જીત મેળવી. મહિલા વર્ગમાં કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચેની રોમાંચક રહેલી ક્લાસિકલ મેચ અંતે ડ્રોમાં પરિણમી હતી. ત્યારબાદ આર્માગેડન મેચ જીતી દિવ્યાએ વધારાના પોઈન્ટ મેળવ્યા અને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડું થવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના જેડેઓન પ્લાન્ટમાં આજે વિસ્ફોટ થતાં 5 લોકોના મોત અને 2 અન્ય ઇજા

0: ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઉત્પાદકે આંશિક રીતે ઉત્પાદન સ્થગિત કરી દીધું છે. પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઇટલીના દક્ષિણ કેલાબ્રિયા પ્રદેશના દરિયાકાંઠે આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રમાં લગભગ 250 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. કેલાબ્રિયા, સિસિલી, કેમ્પાનિયા અને પુગલિયા સહિત દક્ષિણ ઇટાલીના ઘણા પ્રદેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મિત્રો, હવે સાંભળીએ સુરીલા સફર, આ કાર્યક્રમનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં પોલીસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં 9 જિલ્લાના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રી સંઘવીએ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યના કેટલાક જિલ્લામાં ગત 24 કલાકમાં વરસાદ પડ્યો, તેના કારણે કેટલીક જગ્યાએ નુકસાન થયાના પણ અહેવાલ છે. જો કે આજે વરસાદનું જોર ઘટતા બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 6 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 5 તારીખ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 3 પ્રણાલી સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું, તેમજ લોકોને સાવચેત રહેવાની સલાહ પણ અપાઈ છે. બનાસકાંઠા જિલ્લા સહિત વાવથરાત પંથકમાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે થયેલા વરસાદથી બાજરીના પાકને નુકસાન થયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની પ્રાથમિક વિગત એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ. આ અંગે દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના સેક્રેટરી પરાગ પટેલે વધુ માહિતી આપી.
1: ગત રાત્રિએ 12:30 વાગ્યા આસપાસ ભયંકર તોફાની વરસાદ અને વાવાઝોડા આવવાના કારણે માર્કેટ યાર્ડની અંદર શેડમાં પડેલો માલ જે વેપારીઓનો થોડો ઘણો જે બગડ્યો છે, તેમજ વધુ પ્રકારનો જો આમ જોવા જઈએ તો ગામડાની અંદર ખેડૂતોની બાજરી જેવા પાકો જે હાલ એની વાઢવાના અને લણવાનું જે ચાલુ છે એ બાબતમાં ખેડૂત પણ ને ભાઈઓને ખૂબ પ્રકારનું નુકસાન થયું છે.
0: સુરેન્દ્રનગરમાં પણ તમામ 10 તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટાં થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. ભાવનગરમાં રાત્રે 2 વાગે ભારે પવન સાથે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી, તો અરવલ્લીમાં મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાતા કેટલાક વિસ્તારમાં વૃક્ષ અને હોર્ડિંગ્સ પડી ગયા હતા. જ્યારે મોડાસા તાલુકાના અણદાપુર ગામમાં કેટલાક મકાનના પતરા પણ ઉડી ગયા છે. ડાંગમાં પણ મોડી રાત્રે સરેરાશ 15 મિલીમીટર વરસાદ થતાં વાવાઝોડામાં પિંપરી વ્યારા માર્ગ પર આવેલા સીસીટીવી કેમેરાનું ટાવર તૂટી પડ્યું. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી, તો બોટાદમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં મેઘરાજાનું આગમન થયું છે. જ્યારે તાપીમાં વ્યારાના ચીખલી નાકા બજાર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોને ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં આજથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાયો. મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાનમાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા. આ અભિયાન અમદાવાદને વધુ સ્વચ્છ, સુંદર, હરિયાળું અને સુવ્યવસ્થિત શહેર બનાવવામાં જન આંદોલન સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
2: સ્વચ્છતા સ્વભાવ બને, લોગો કે દિલ મે ઓર મન મે રહે કે મેરે આસ પાસ કા પર્યાવરણ સ્વચ્છ હો, જહાં પર ભી સાર્વજનિક સ્થળ હૈ કો સાફ રખને કી જો અપીલ આદરણીય મોદી સાહેબ ને કી હૈ ઉસકી વજહ સે હર જગહ પે સ્વચ્છતા કે બાદ કા કૂડા ઉઠાને કે લિયે ઉસકા નિકાલ કરને કે લિયે સરકાર વ્યવસ્થા એ કર સકતી હૈ, લેકિન સ્વભાવ બનાના તો લોગો કે હી પડેગા.
0: અરવલ્લીથી અમદાવાદના રાણીપ સુધીની નવી બસ સેવાનો પ્રારંભ કરાયો. આદિવાસી વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડાએ લીલી ઝંડી આપી આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. દરમિયાન તેમણે બસ મથક ખાતે મુસાફરો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
3: રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાના હસ્તે ભિલોડા ડેપો ખાતેથી ભિલોડા રાણીપ અમદાવાદની નવીન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીએ લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ બસ સ્ટેશન ખાતે મુસાફરો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને સૂચનાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના અંતરિયાળ

0: અને ગ્રામ્ય વિસ્તારોને શહેરો સાથે વધુ સારી રીતે જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવીન બસ સેવા શરૂ થતા ભિલોડા વિસ્તારના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપારીઓને અમદાવાદ જવા આવવા માટે મોટી રાહત મળશે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
1: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના વડાલી તાલુકામાં કેસરગંજમાં 2 દિવસનો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજ્યો. દરમિયાન તેમણે ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, બાળકો તથા વડીલો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું, મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ અંગે ચર્ચાઓ કરી તેમજ બાળકો સાથે વાર્તાઓ કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. અંદાજે 3 કલાક સુધી એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને રાજ્યપાલશ્રી ગાંધીનગરથી કેસરગંજ પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરે છે ગુજરાતી સુગમ ગીતો.
3: હર રોજ સુબહ 7 સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
4: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: હર રોજ રાત 10 સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ આ ગીતથી. ગાયક કલાકારો છે નિગમ ઉપાધ્યાય અને અમી કોટીચા. ગીતની રચના કરી છે ભાસ્કર વોરાટે.

0: ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
6: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળે સોલી કાપડિયાના સ્વરમાં પ્રેમશંકર ભટ્ટની આ રચનાને.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहेरना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देशमां सफाईनुं अभियान चाली रह्युं छे, अने एटले आपणे आपणा कचરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી

0: બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAT 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
4: દોસ્તો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ સંજય ઓઝા અને પાર્થ ઓઝાના સ્વરમાં શૂન્ય પાલનપુરીની આ રચનાને.

મિત્રો, આ સાથે જ ગુજરાતી સુગમ ગીતો અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી. વિકસિત

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: છે.
1: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 5 થયા છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ. કાર્યક્રમની શરૂઆત કરીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં ગવાયેલા વિજયપથ ફિલ્મના આ ગીતથી.

મેં ખિલાડી તું અનાડી આ ફિલ્મનું આ ગીત સાંભળીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: અવિનાશ વ્યાસની આ રચના સાંભળશો પારુલ પંડ્યાના સ્વરમાં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: રચના છે તેજસ દવેની, સ્વર નયન પંચોળીનો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું.

0: છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. FM 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. સાંજના 6 થયા છે. રજૂ કરીએ છીએ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆત કરીએ ગાઈડ ફિલ્મના આ ગીતથી. સ્વર લતા મંગેશકરનો, સંગીતકાર SD બર્મન, ગીતકાર શૈલેન્દ્ર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: જિનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ, સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
7: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેન દેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ, જિનમે કરીબ 46% મહિલાએ હૈ, અપને વ્યાપાર કો નઈ ઊંચાઈયો તક લે જા રહી હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ, ઉત્સાહ, સમ્માન, સ્વાભિમાન.
8: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે તૈયાર કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
2: મતું મિક્સ થોડી કરાય,
3: બસ એવો જ કચરાનો છે,
2: ભીનો કચરો।

0: કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: હિમાલય કી ગોદ મેં આ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર ઇન્દિવર.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
7: અનુપમા, આ ફિલ્મનું આ ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં. સંગીત આપ્યું છે હેમંત કુમારે. ગીતકાર છે કેફી આઝમી.

લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલસ્વરમાં આપે સાંભળ્યું ઘર ફિલ્મનું ગીત. સંગીતકાર હતા આર ડી બર્મન, ગીતકાર હતા ગુલઝાર. અને હવે જ્વેલ થીફ ફિલ્મનું આ ગીત સાંભળશો કિશોર કુમારના સ્વરમાં. એસ ડી બર્મનનું સંગીત, મજરૂહ સુલતાનપુરીના બોલ.

કિશોર કુમારના સ્વરમાં હવે સાંભળશો કટી પતંગ ફિલ્મનું આ ગીત. આર ડી બર્મનનું સંગીત, આનંદ બક્ષીના બોલ.

શ્રોતા મિત્રો, સુરીલા સફર આ કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં મેરા સાયા આ ફિલ્મનું આ ગીત. સંગીતકાર મદન મોહન, ગીતકાર રઝા મહદી અલી ખાન.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં જોડાઈએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે.

0: देश की सुरक्षा कवच, देश का संबल, तीनों भारतीय सेनाएं।
1: શ્રોતા મિત્રો, એફએમ 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વારમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રવાસે. વહીવટીતંત્રની તડામાર તૈયારી. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. સુરતમાં 2 બસના અકસ્માતમાં 8 લોકોના મોત, 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાણાએ અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથેમા સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દીવ દમણના પ્રવાસે આવશે. તેમના આગમનની તડામાર તૈયારી ચાલી રહી છે. તેઓ 3,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી અને પ્રસ્તાવિત 50થી વધુ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ મોદી 97 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા નમો પ્રાદેશિક વિમાન મથક તેમજ 300 પથારી ધરાવતી નમો હોસ્પિટલનું લોકાર્પણ કરશે. શ્રી મોદી દમણના સ્વામી વિવેકાનંદ મેદાન જાહેરસભા પણ સંબોધશે. આ પ્રસંગે તેઓ દમણ અને સિલવાસામાં નિર્માણ પામેલા પરિવહન નગર સહિત માર્ગ અને અન્ય વિવિધ

0: વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ઉપરાંત 359 કરોડ રૂપિયાના ખર્ચે નાની અને મોટી દમણને જોડતા પ્રતિકાત્મક બ્રિજ, ગ્લાસ ડેક તેમજ સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિવિધ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પરિયોજનાની સમીક્ષા કરી અને તેમજ તેઓ પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ પર દેખરેખ રાખી રહ્યો હોવાનું દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શ્રમદાન કરી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. મેયર સહિતના પદાધિકારીઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો પણ આ અભિયાનમાં જોડાઈ અંદાજે 68 ટન જેટલો કચરો દૂર કર્યો. મંત્રીશ્રીએ સૌ નાગરિકોને સફાઈ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી.
1: આજે લગભગ 4-5 હજાર જેટલા કાર્યકર્તાઓ જેમના મનની અંદર સ્વચ્છતા છે અને સાબરમતી નદીનો આ જે તટ છે એને સાફ કરવાનું બીડું લોકોએ જાતે હાથ ધર્યું છે. અમદાવાદ કોર્પોરેશન મહાનગર એમાં સહયોગી થઈ રહ્યું છે, પરંતુ આખા રાજ્યની અંદર પણ દરેક જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમોથી સ્વચ્છતા સ્વભાવ બનાવવાનું એક આંદોલન બને એના માટે.
0: ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આગામી 5 તારીખ સુધી આ અભિયાન યોજાશે. વડોદરાના માજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું અવસાન થયું. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગત 3 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ધારાસભ્ય યોગેશ પટેલે આજે બપોરે અંતિમ શ્વાસ લીધા. ભાજપના વરિષ્ઠ નેતા તરીકે તેમણે લાંબા સમય સુધી જાહેર જીવનમાં સેવાઓ આપી હતી. તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. બીજી તરફ ભાજપ અને વડોદરાના રાજકીય વર્તુળમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિતના મહાનુભાવોએ સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં યોગેશ પટેલના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે તેમના નિધનથી તેમણે સાર્વજનિક જીવનમાં એક અનન્ય સાથી ગુમાવ્યા છે. શ્રી યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશા પ્રજાના પ્રશ્નોને નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી હતી. પરમાત્મા સદગતના આત્માને ચીર શાંતિ આપે અને શોકાકુલ પરિવારજનોને આ અગાધ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, રાષ્ટ્ર સેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્ય જનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને તેમના સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
2: વડોદરાના રાજકારણમાં મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતા ધારાસભ્ય યોગેશ પટેલે રાવપુરા અને માંજલપુર વિસ્તારના લોકોની લાંબા સમય સુધી સેવા કરી. વિદ્યાર્થી આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરનારા યોગેશ પટેલ વર્ષ 1990માં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ રાવપુરા બેઠક પરથી 5 અને માંજલપુર બેઠક પરથી સતત 3 વખત, એમ કુલ 8 વાર તેઓ ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. આજે તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. પ્રવેશ અડિયચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદની નરોડા પોલીસે 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે મુંબઈના એક વ્યક્તિ સહિત 3 લોકોની ધરપકડ કરી. આરોપી કેફી પદાર્થને સામાન્ય ખાદ્ય પદાર્થના પેકેટમાં તેની હેરાફરી કરતો હોવાનું જણાયું છે. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું અમદાવાદ સેક્ટર 2ના જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું.
3: अहमदाबाद शहर में जोन डिवीजन विस्तार के अंदर जो नरोड़ा पुलिस स्टेशन है उसके इंचार्ज इंस्पेक्टर को एक इन्फॉर्मेशन मिली कि एक व्यक्ति नारकोटिक्स का एक सब्सटेंस लेके आने वाला है. लोकल पुलिस द्वारा जब इस व्यक्ति को रोक के डिटेन करके मेटामेथनाइन नाम का जो नारकोटिक सब्सटेंस है जो इंडिया में बैंड है उसकी 7,084 ग्राम जितनी क्वान्टिटी बरामद हुई है, जिसकी कीमत मार्केटेड 14,16,80,000 जितनी है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ ચેનલ AIR News_ABID ફોલો કરશો. સુરતમાં 2 બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 8 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસની આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતા બસ ડિવાઇડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ એસટી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન 1 બસ પલટી જતા તેમાં આગ લાગી. આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15 જેટલા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે.

0: એની જાણ થતાં તાપી અને સુરત જિલ્લા પોલીસ વડા સહિત બારડોલી ટાઉન પોલીસ અને અગ્નિશમન દળની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી.
1: જે સારા નાગરિકો હતા એના દ્વારા મેસેજ મળેલા અને તરત ને તરત જ અમારી સુરતની અને વ્યારાની બંને પોલીસ ટીમ, ફાયર ટીમ અને રેસ્ક્યુની અલગ અલગ ટીમો પહોંચી ગયેલી અને જે લોકો ઇન્જર્ડ હતા એમને હોસ્પિટલ પહોંચાડેલા છે. અને જે ખાસ કરીને જે બસમાં આગ લાગેલી હતી એ બહુ ગંભીર બાબત હતી, એટલે તાત્કાલિક એને ઓલવી અને રેસ્ક્યુ કરી અને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. એટલે અમારી અલગ અલગ ઇન્વેસ્ટિગેશનની 5-1 જેટલી ટીમો બનાવી હોસ્પિટલના સંપર્કમાં રહી, આરોગ્ય તંત્રના સંપર્કમાં રહી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ.
0: રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, તેમજ લોકોને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે. રાજ્યમાં હાલ 3 પ્રણાલી સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યું.
2: જો થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ વો 50-60 કિલોમીટર કે આસપાસ વિન્ડ રહેને કા પૂર્વાનુમાન હૈ દોનો રીજન કે લિયે, ગુજરાત રીજન કે લિયે ઓર સૌરાષ્ટ્ર કચ્છ કે લિયે. આજ ઓર કલ કે લિયે ઓરેન્જ એલર્ટ જારી હૈ ગુજરાત રીજન મેં ઓર સાથ હી સૌરાષ્ટ્ર ઓર કચ્છ રીજન કે લિયે.
0: અમદાવાદમાં આગામી 4-10 સપ્ટેમ્બર સુધી વિશ્વ દિવ્યાંગ તીરંદાજી સ્પર્ધા યોજાશે. ભારતીય તીરંદાજી સંગઠનના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી. સ્પર્ધાના આયોજન માટે ગુજરાત રમતગમત સત્તામંડળ, ભારતીય તીરંદાજી સંગઠન અને ગુજરાત રાજ્ય તીરંદાજી સંગઠન વચ્ચે સમજૂતી કરાર થયા. શ્રી સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં વૈશ્વિક ધોરણો અને શ્રેષ્ઠતા સાથે સ્પર્ધાનું આયોજન કરવા રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જ્યારે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીત શ્રી મુંડાએ આગે વધુ માહિતી આપી.
3: આજ ગુજરાત આયા હું એઝ એ આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા કે તરફ સે, ઓર યહાં બહોત બડા ઇવેન્ટ્સ હો રહા હૈ. સપ્ટેમ્બર મેં વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ જિસમેં પૂરે દુનિયા ભર કે વર્લ્ડ કે આર્ચર્સ, પેરા આર્ચર્સ યહાં ભાગ લેંગે. પદાધિકારીઓ કો નિર્દેશ દિયા હૈ ઓર એમઓયુ હુઆ હૈ કે વો ઇસ આર્ચરી ઇવેન્ટ્સ કો પૂરી તરીકે સે સહયોગ કરેંગે ઓર અચ્છા ઇવેન્ટ્સ હોગા ગુજરાત.
0: ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાળાએ રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથ્લે સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલી નેશનલ ટ્રાયથ્લે ચેમ્પિયનશીપમાં 3 કિલોમીટર દોડ, 200 મીટર સ્વિમિંગ અને શૂટિંગ કરીને કુલદીપસિંહ વાળાએ આ સિદ્ધિ મેળવી. વિવિધ રાજ્યના ખેલાડીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાવનગરના આ ખેલાડી હવે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે અને દેશનું પ્રતિનિધિત્વ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના પ્રવાસે, વહીવટીતંત્રની તડામાર તૈયારી. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. સુરતમાં 2 બસના અકસ્માતમાં 8 લોકોના મોત, 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાળાએ અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયલ્થે સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ મકરંદ દવેની આ રચના બીરેન પુરોહિતના સ્વરમાં.

શ્રોતા મિત્રો, 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. સમાચાર વિગતવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત નેપાળ સરહદ અંગે નેપાળના પ્રધાનમંત્રીની ટિપ્પણી તેમજ નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ વાત કહી. શ્રી જયસ્વાલે કહ્યું કે સરહદી બાબતોના તમામ પાસાઓ સાથે વ્યવહાર કરવા માટે સ્થાપિત દ્વિપક્ષીય પદ્ધતિઓ છે. શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત નેપાળ સરહદનો લગભગ 90% ભાગ સીમાંકિત કરવામાં આવ્યો છે.
1: ભારત નેપાલ સીમા કા લગભગ 98% હિસ્સા નિર્ધારિત હો ચુકા હૈ. સીમા કે નિર્ધારિત હિસ્સો મે સીમા પાર કબજે ઓર નોમેન્સ લેન્ડ પર અતિક્રમણ કે મામલે ભી હૈ, જિસકા સંયુક્ત રૂપ સે માનચિત્રણ કિયા જા રહા હૈ. હમને સીમા સંબંધિત સભી મામલો સે નિપટને કે લિયે દ્વિપક્ષીય તંત્ર સ્થાપિત કિયે હૈ.
0: ભારતે જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાન યુરોપીય સંઘના સંયુક્ત નિવેદનમાં કરાયેલા બિનજરૂરી સંદર્ભોને પણ નકાર્યા છે. શ્રી જયસ્વાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓને ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. તેમની સાથે દક્ષિણ આફ્રિકા સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. બંને નેતાઓએ ભારત દક્ષિણ આફ્રિકા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા વેપાર

0: રોકાણ, સંરક્ષણ સહયોગ, કૌશલ્ય વિકાસ પર ફળદાયી ચર્ચાઓ કરી. તેમણે ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને આગળ વધારવા અને બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવા પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આવતીકાલથી ભારતની 4 દિવસની મુલાકાતે છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ડેલસી રોડ્રિગ્સની સાથે વિદેશ અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીઓ પણ રહેશે.
1: विजिट ऑफ द एक्टिंग प्रेसिडेंट. वेनेजुएला के कार्यवाहक राष्ट्रपति की भारत यात्रा के दौरान प्रधानमंत्री के साथ द्विपक्षीय वार्ता करेंगी. इन वार्ताओं में भारत वेनेजुएला संबंधों के सभी पहलुओं पर चर्चा होगी और ऊर्जा, व्यापार, निवेश, फार्मास्यूटिकल्स, स्वास्थ्य सेवा, परिवहन तथा नवीकरणीय ऊर्जा के क्षेत्रों में सहयोग के अवसरों की खोज पर भी चर्चा होगी. ट्रांसपोर्टेशन.
0: શ્રી જયસ્વાલે જણાવ્યું કે શ્રીમતી રોડ્રિગ્સ તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચા ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ, ફાર્માસ્યુટિકલ અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રોમાં સહયોગના માર્ગો શોધવા પર કેન્દ્રિત રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં જર્મન રાજ્ય થુરિંગિયાના પ્રમુખ મારિયો વોક સાથે ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સ, ફોટોનિક્સ અને ઉદ્યોગ આગેવાની હેઠળની અત્યાધુનિક ટેકનોલોજી ભાગીદારી અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે કહ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ધરાવે છે અને બાયોટેકનોલોજી, આરોગ્ય સંભાળ, પાણી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે વિશાળ તકો છે. તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં ગાઢ સંબંધો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં નેપાળના રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રબિ લામિછાને અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમની ચર્ચા ભારત નેપાળ વિકાસ ભાગીદારી અને પરસ્પર સંબંધો પર કેન્દ્રિત હતી. તેમણે ઉમેર્યું કે વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાતના સુરતમાં 2 બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં 8 લોકોના મોત થયાના અહેવાલ છે. સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની ST બસને આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં બસ ડિવાઈડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ ST બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગતા આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ અકસ્માત સ્થળે શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં દિવસ દરમિયાન ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આવતીકાલ સુધી કર્ણાટકના આંતરિક ભાગો, કેરળમ, લક્ષદ્વીપ, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2-3 દિવસ સુધી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, અંદમાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઝારખંડ, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, તેલંગાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી છે. આવતીકાલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ આવી સ્થિતિ રહેવાની શક્યતા છે. વિશ્વ હવામાન સંગઠને એક કડક ચેતવણી જારી કરી છે કે અલનીનો હવામાન પેટર્ન બની રહી છે અને આ વર્ષે સમગ્ર વિશ્વમાં ભારે હવામાનનું કારણ બનવાની ધારણા છે. હવામાન એજન્સીએ જણાવ્યું છે કે 80% શક્યતા છે કે આ વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે અલનીનો ઘટના બનશે. તે નવેમ્બર સુધી ચાલશે ત્યારે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આબોહવા પરિવર્તન તેની અસર ગંભીર બનાવશે. અલનીનો ત્યારે બને છે જ્યારે પવનો નબળા પડવાથી પૂર્વીય પેસેફિકમાં પાણી ગરમ થાય છે. આ ઘટના ઘણીવાર વૈશ્વિક તાપમાનમાં વધારો અને બદલાયેલા વરસાદના પેટર્ન તરફ દોરી જાય છે. સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો માટે નામાંકનો આમંત્રિત કર્યા છે. નામાંકન રજૂ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા બહાદુરી, સમાજસેવા, પર્યાવરણ, રમતગમત, કળા અને સંસ્કૃતિ

વિજ્ઞાન અને ટેકનોલોજી શ્રેણીઓમાં શ્રેષ્ઠતા દર્શાવનારા બાળકોને આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે નામાંકનો માત્ર awards.gov.in પર સ્થિત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરાશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરાશે. તમિલનાડુ અને કેરલમમાં અગસ્તમલાઈ ઇકોલોજીકલ લેન્ડસ્કેપના સંરક્ષિત વિસ્તારોમાં થયેલા અતિક્રમણની ગંભીર નોંધ લેતા સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે કે સમયમર્યાદામાં ખાલી કરાવવાની યોજના તૈયાર કરવામાં આવે અને પ્રાથમિકતાના ધોરણે તેનો અમલ કરવામાં આવે. અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો કે ઓળખાયેલા 118 સેવારત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ કે જેઓ અતિક્રમણ કરે છે તેમની સામે શિસ્તબદ્ધ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પાઉલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कुछ ही पलों में आप सुनेंगे कार्यक्रम चित्रलोक।
1: FM 96.7 पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानु आ अमदावाद केंद्र छे। श्रोता मित्रों, आवो हवे सांभळीए जरोखा अंतर्गत अमारा हवे पछी अने आवतीकाले प्रसारित थनारा कार्यक्रमोनी रूपरेखा। થોડી જ વારમાં રજૂ કરીશું નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક। રાત્રે 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રિલે થશે। 9:30 વાગે ફિલ્મ સંગીત અને ત્યારબાદ રાત્રે 10 વાગે છાયા ગીત અને 10:30 વાગે ઢલતી જાય રાત આ કાર્યક્રમો રિલે કરીશું વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી। હવે સાંભળશો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત। આવતીકાલે તારીખ 3 જૂન 2026 બુધવાર સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા સવારે 6:30 વાગે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રિલે થશે। સવારે 6:35 શ્રી રામચરિત માનસ ગાન, સવારે 6:45 સંગીત સરિતા, સવારે 7 વાગે ભૂલે બિસરે ગીત હમ હૈ રાહી પ્યાર કે આ કાર્યક્રમ રજૂ થશે સવારે 7:30 વાગે, સવારે 8:15 ત્રિવેણી કાર્યક્રમ, ચિત્રલોક સવારે 8:30, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર। આવતીકાલે સવારે 10:02 ગુજરાતી ગીતો, 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે સવારે 11:02, જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ સવારે 11:30 વાગે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પર।

પરથી રિલે થશે બપોરે 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. બપોરે 1:00 કાર્યક્રમ સુરીલા સફર. 2:00 ત્રિવેણી કાર્યક્રમ. 2:35 ગુજરાતી ગીતોમાં સુગમ સંગીત આપ સાંભળી શકશો. બપોરે 3:00 સખી સહેલી. 4:00 કાર્યક્રમ પિટારા.

આવતીકાલની અમારી સાંજની સભામાં સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમ, 5:30 સુરીલી સાંજ, હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 વાગે, સાંજે 7 વાગે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ જયમાલા, રાત્રે 8 વાગે હવા મહેલ, નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક રાત્રે 8:15, 9 વાગે કાર્યક્રમ આપકે લીએ રજૂ થશે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી, ફિલ્મ સંગીત રાત્રે 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રો પરથી રજૂ થશે, રાત્રે 10 વાગે કાર્યક્રમ છાયાગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની શરૂઆત કરીએ તુમકો મેરી કસમ આ ફિલ્મના આ ગીતથી. ગાયક કલાકાર રાઘવ ચૈતન્ય, સંગીતકાર પ્રતીકવાલા અને બોલ લખ્યા છે વિક્રમ ભટ્ટે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જીનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
2: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપિયે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેન દેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપિયે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ જિનમે કરીબ 46% મહિલાએ હૈ અપને વ્યાપાર કો નઈ ઊંચાઈયો તક લે જા રહી હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ ઉત્સાહ સમ્માન સ્વાભિમાન.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમમાં હવે સાંભળશો હસી તો ફસી આ ફિલ્મનું આ ગીત. ગાયક કલાકારો ચિન્મયી શ્રીપદા, શેખર રવજીયાણી, સંગીતકાર વિશાલ શેખર અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: અરિજિત સિંઘ અને અસીસ કૌરના સ્વરમાં હવે સાંભળશો કપૂર એન્ડ સન્સ આ ફિલ્મનું આ ગીત. સંગીતકાર તનિષ્ક બાગચી, ગીતકાર ડૉક્ટર દેવેન્દર કાફેર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: અઝહર ફિલ્મનું આ ગીત સાંભળશો. ગાયક કલાકાર અરમાન મલિક, અમાલ મલિકનું સંગીત અને રશ્મિ વિરાગના બોલ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો અરિજિત સિંઘના સ્વરમાં સનમ રે ફિલ્મનું આ ગીત, મિથુન અને અમાલ મલિકનું સંગીત અને મિથુનના બોલ.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં સાંભળી શકશો દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યામાં હિન્દીમાં સમાચાર.

એફએમ 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. શ્રોતા મિત્રો, રાત્રિના 9:30 થયા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ તાલ ફિલ્મના આ ગીતથી, સ્વર હરિહરન અને સુખવિંદર સિંહનો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતમાં હવે સાંભળશો રેફ્યુજી ફિલ્મનું આ ગીત સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

શ્રોતા મિત્રો, ઉસ્તાદ રાશિદ ખાનના સ્વરમાં હમણાં આપે સાંભળ્યું જબ વી મેટ ફિલ્મનું ગીત, અને હવે કુમાર સાનુના સ્વરમાં સાંભળશો ફિલ્મ 1942 અ લવ સ્ટોરીનું આ ગીત.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો કે અને ક્ષિતિજ તારીના સ્વરમાં ધ ટ્રેન ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો એફએમ 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. છાયા ગીત કાર્યક્રમ કે લિયે કીજે બસ થોડા સા ઇંતઝાર.
2: કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: others were injured. This marks one of Moscow's largest assaults in the recent months. President Volodymyr Zelensky said civilian infrastructure and energy facilities had been targeted across the country. And that is the end of this news bulletin.
1: FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 11:10 થઈ ચૂકી છે. અમારી આજની આ સભાને અહીં વિરામ આપીએ. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:53. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.